સત્ય તેરે ખાંડ સત્ય બ્રહ્માંડ સચ્ચે તેરે લો સચ્ચે અકાર સચ્ચે તેરે કરણે સર્વ વિચાર સચ્ચા તેરા અમર સચ્ચા દીવા સચ્ચા તેરા હુકમ સચ્ચા ફરમાન સચ્ચા તેરા કર્મ